સબસ્ક્રાઇબ કરવા બાદ મ્યુઝિકા ડિજિટલના દરેક વિડીયોની નોટિફિકેશન માટે બાજુના આપેલા બેલના સિમ્બોલને ક્લિક કરવાનું ના ભૂલશો.